0: મે માથાણી ઈ માનવ ઘણો મોટો છે એર કિંમત ઘણ જબરદસ્ત છે
1: ઘણ મોટો છે
0: અરે કહને કા કહ દિયા કેતા બજાઉં રે ઢો એ એક સુવાસ તેની તાલે રો મોટ
1: ખરોચ ખર્ચા
0: ઈ માનવ છો જો પશુ કા પનિયા હો નર કા કુછ ન હો અરે નર ને કરની કે નરો રો નારાયણ વો
1: ખરોચ ખર્ચા
0: નરે રો નારાયણ વો આપણે હાથેમ છ
1: ખરોચ
0: સરગે જારો આપણે હાથેમ છ
1: ખરોચ ખરા
0: નર કે પડે રો આપણે હાથેમ છ
1: ખરોચ ખરા
0: માં ભેને કાકી દાદી કેતાને શાબાશ કેરારો આપણે હાથેમ છ
1: અરે ભાઈ વા
0: આની ઓળો સોળો બરન માર ખાન ધોળો સબેન ગટારી કન પડેરો આપણે હાથેમ છ
1: વા ભાઈ વા રે
0: સેવા

0: લાગો ભાઈકળા વા સેવા પાડી છે, પણ સેવા ખરખોર દેખું ગામે ભારે માતર ઓરડી પાડે નો ભાઈ સામે લેદારી
1: હા
0: વાટે પર શ્રી કૃષ્ણ ભગવાન ચક્રી વાદળ છોડી દીધું કર કર કર કર કર કર કર વાળ છૂટી વાળ છોડી દીની પાઉલ વાટન ડુંગરેમ ધરસગી વાટેર ઉપર માંડવ નામેરો ઋષિ રે ઓ ઋષિ ર સુળે પર દે મેલતે યે ભાઈ લાત લાગી લાત લાગતે ખમત ઋષિ કાઈ કચ ઈ ભાઈ કલાયર માટીન પાળે જાતાની કતી તોઈ જારી કથી ખાઈ જા મણ કાઈ કરે છે પણ માર જોકો એ સુળે લાત મારન મન કો લોકો જાચ કરના કી દાડો નીકળ્યાનો દાડો નીકળતે મતેરો માટી મરતાનો શ્રાપ દી દીધો ભાઈ કેલાક વરાપત વરા મહારાજ મેં સાદા ભાઈ કાવા માથે પર ટુકડી લેતાની ઘર ઘર ઘર ઘર ઘર 14 ઘર ફરતાની 15 ઘર આનમાં અથીસ બેટી માલકેને કેવાળમાં કાવા મેં કોણ છું મા પથિવ્રતા માવલી છું એ જ કોડિયાળે કના એ જ લંગડે કના 12 વર્ષ દાડો વેગો એને સારી ઉંગળી ઘાલતાની પાણી પીરું છું ઉપર દાડો કાઢી છું સારી જગેર ભાઈ બન છ અને ઈ જ મારો કોડિયાળો મારો માલક છે મેં કાઢી છું અને દાડો નીકળો ને તો મારા માટી મરનું તું કે છે દાડે નીકળે તું ને મારે માટી મરે તું થામ ની સૂર્યા રે સૂર્યા નારાયણા તું તો નીકળો તો બાણ ભસ્મ કર્યું ઘાવરગો સૂર્યા નારા તીન દાડ જગો તીન દાડ બ્રહ્મા વિષ્ણુ મહાદેવ આય અંધારો કુપડગો દેખો તો સંડલિયા નામેર છોરી અરે વત જો શ્રાપ દે મેરી રોજ અગર પતિ દેવે ના જોકો મરે દેની અને સૂર્યા નીકળે દેની આવગે બ્રહ્મ વિષ્ણુ મહાદેવાન અનુસ્યા આપણી છોરીને કાંઈ કે સાંડલિયા ના એ ભાઈ વેંડી વેગી કાંઈ તું લોક જુકો શોષણ ઉઠ ઉઠન બે જા છે આજી દાડો નીકળો નીકળો આજી શોધા છે જાપા કમી ખામલો તું મારબ્યા ધોતી ભરમેલો છે કોઈ કાંઈ જ કરે છે નુકા કરી છે છોડી કાઢ ઠીક છે મહારાજ હરકત છે નહીં પણ મારો પતિ દેવ શ્રાપ દેમેલો છે મેં થઠ્ઠાથી લાત મારી કોની દેકન લાત મારી કોની સજા સજી વાત લાગી છે એ ગુના છે દારો નીકળું તારો પતિ દેવ મરનું મારે માલકેને મરે દુની પણ નું મત કર હમ અવતાર કસાર લીધે છા સત્ય ચાલે વાળે તારા છા ભાઈ જો માટી માટી તો સેવા કીધી તો વન બી તારા છા તારો માટી મરેજ વાળો ઋષિ જોકો આજ્ઞા પૂરો કરા છા તારો માટી મૃગો કરીને કેમ કે તો સંજીવ મંત્ર ફેંકનો સજ કરા છા તારો નીકળ કર કહે વેંડી સૂર્યા નારાયણ કી પ્રભુ નિકળ ચમકતો ચમકતો નીકળો એ બેંડી તમે તે ચમકતો ચમકતો નીકળો તમે આદિશક્તિ માતા છો આદિ માયા છો તમે ભાઈ કાવા આદિશક્તિ જગનજના છો અર્ધી અંગી છો ચમકતો નીકળો પાટી માટી પટકો મરગો સંજીવ મંત્ર ફેંકન સૂર્યાના સંજીવ મંત્ર ફેંકન સૂર્યા નીકળ્યા અને ઓને જો કહો સજ કરના કે ચાંદન સૂર્યા રજતરી દોયરો જોડા અંબર છે.